Assalamu alaikum warahmatullahi wabarakatuh. Kem chho mara mama o masio beno ane bhaiyo radio par hambarwa wara medium wave 1548 par internet ane satellite par hambarwa wara radioislam.co.za par DSTV channel 826 free to air satellite decoder ane radio islam app par hambarwa wara ne bhi mara khub khub salam. Ummeed chhe ki tame hara chhe majama chhe અને તમારી તબિયત હારી છે અલ્હમ્દુલિલ્લાહ મારી તબિયત હારી છે અને દુઆ છે કે બધાની ઈદ બી હારી રીતે ગઈ અને બધાને મજા આવી અને બધાની કુરબાની હારી રીતે થઈ ગઈ અને દુઆ છે કે આપણા હુજ્જાજ બી હવે હારી રીતે વાપસ આવતા છે પાછા ઘેરે આવતા છે અને અલ્લાહ એ લોકોને હજ મકબૂલ નસીબ કરે આમીન. તો આજે આપણે ઇન્શા અલ્લાહ ઝમઝમનું પાણીના બારામાં વાત કરવાના છે, એની ફઝીલતના બારામાં શીખવાના છે. કેમ કે આપણને ખબર છે કે જ્યારે હજ પરને લોકો આવે તો ઝમઝમ લઈને આવે અને આપણે બધા મળવા જાય, ઝમઝમ પીયા જાય. તો આપણે જાહું તો ઇન્શાલ્લાહ આપણે શીખીને જાહું કે ઝમઝમની ફઝીલત શું છે અને એના ફાયદા શું છે. તો આરામથી બેહો, રેડિયોનો અવાજ વધારો અને કેથે જાતા નખે.

ઝમઝમનું પાણી માશાલ્લાહ એક અલ્લાહ તાલાના તરફથી સાઇન છે આપણા માટે, અને ઝમઝમના અંદર બહુ ફાયદા છે, બહુ ફઝીલત છે, બહુ બરકત છે, બહુ નેમત છે. પહેલું વસ્તુ આપણને સમજવું જોઈએ કે ઝમઝમ પાણી જન્નતનું પાણી છે. બીજું કે ઝમઝમ આ આખી દુનિયા પર હારામાં હારું પાણી છે. ફ્રોમ ધીસ હોલ અર્થ, પ્લાનેટ અર્થ પર હારામાં હારું પાણી ઝમઝમનું પાણી છે. અને ત્રીજું વસ્તુ, ઝમઝમનું પાણી દરેક બીમારીની શિફા છે. આ ત્રણ વસ્તુ આપણને યાદ રાખવું જોઈએ. સૈયદના ઇબ્ને અબ્બાસ રઝિયલ્લાહુ તઆલા અન્હુ ઇવને કહેલું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહેલું કે આ દુનિયામાં હારામાં હારું પાણી ઝમઝમ છે. એમાં ભૂખા માટે ખોરાક છે અને બીમાર માટે શિફા છે. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બે વસ્તુ શું કહેલું કે તમે ભૂખા હોય તો એમાં ઝમઝમમાં તમારા માટે ખોરાક છે, અને કોઈ બીમાર હોય તો ઝમઝમના અંદર શિફા છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું કરતા, પોતે ઇવનના પાણીની થેલી, ત્યારે તો એ લોકો પાસે બોટલ ને એવું નહીં હોતું, એ લોકો લેધર બેગ્સ વાપરતા. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇવનની પાણીની થેલીમાં ઝમઝમ ભરતા અને બીમાર પર સ્પ્રિંકલ કરતા અને ઇવન એ લોકોને પીવા માટે દેતા બીમારને, તો એમાં શિફા છે. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું મુબારક થૂક ઝમઝમમાં મિક્સ કરવામાં આવેલું છે. સૈયદના ઇબ્ને અબ્બાસ રઝિયલ્લાહુ તઆલા અન્હુ કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઝમઝમનો કૂવો પાસે આવ્યા તો અમે ઇવનના માટે એક બકેટ ઓફ પાણી કાઢ્યું. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થોડુંક પાણીમાંથી પીધું અને બીજું મોડામાંથી કાઢીને સેમ બકેટમાં મૂકીને એ લોકોએ પાછું એ બકેટ કૂવોમાં લાખી દીધું. તો એમાં બરકત છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું મુબારક સલાઈવા એમાં છે. સૈયદના જબ્બાર રઝિયલ્લાહુ તઆલાના કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું કહેવાનું છે કે ઝમઝમ એના માટે છે જેનો મકસદ હાથે આપણે પીએ. એનો મતલબ કે જે દુઆ કે નિયત હાથે આપણે ઝમઝમ પીએ તે પૂરું થાય, તે અલ્લાહ તાલા પૂરું કરે. સુબહાનલ્લાહ. તો એનાથી આપણે શીખે કે કઈ બી ઇન્ટેન્શન દુઆ

time che sayyidina ibn abbas radhiyallahu ta'ala anhu ke ke nabi sallallahu alaihi wasallam ke lu ke apre ane munafiq na vache difference che ke e loko bo zamzam ni pie apre ane munafikin na vache e judu che different che ke e loko ne bo zamzam piyanu ni game e loko bo zamzam ni pie to માશાલ્લાહ ઝમઝમ ની હિસ્ટરી હું છે તે આપણને ખબર છે. હજ ની સીઝન આવે ત્યારે આપણે શીખે કે આપણે જાણે કે અલ્લાહ તાલા ઇબ્રાહીમ અલી ઇસ્લામ ને હુકમ આપેલો કે ઇવન ઇવન ની વાઇફ હાજર અલી ઇસ્લામ અને નલ્લો પોરો ઇસ્માઇલ અલી ઇસ્લામ ને મક્કા ની વાલી માં છોડી આવે અને ત્યાં મૂકી જાય. જયારે હાજર અલી ઇસ્લામે જોયું કે હવે કંઈ ખાવું પીવું બાકી નહીં રહેલું છે અને ઇવનને હજુ ઇવનનું બેબી ઇસ્માઇલને દૂધ પાવું હતું, ઇસ્માઇલ બી ભૂખું હતું, હાજર અલી ઇસ્લામ બી ભૂખા હતા અને હવે હાજર અલી ઇસ્લામ ગભરાઈ ગયા કે મારો પોયરોને હવે હું ખવડાવું આ ગરમીમાં આ ડેઝર્ટમાં. તો ઇવન પોયરા માટે ગભરાઈ ગયા તો પછી દોડવા લાગ્યા, એક પહાડથી બીજો પહાડ લગીને દોડ્યા અને હોડવા નીકળ્યા કે કંઈ ને કંઈ દેખાવામાં આવે, કદાચ કોઈ લોકો દેખાવામાં આવે કે તે કંઈ પાણી કે તે કંઈ ને કંઈ દેખાવામાં આવે તો હું કંઈ ખાવું પીવું હોડી શકું. તો આ છે આપણને ખબર સફા અને મરવા આ બે પહાડ અને હાજર અલી ઇસ્લામ 7 times દોડ્યા પહાડના વચ્ચે. અને જ્યારે હાજર અલી ઇસ્લામ 60th time દોડ્યા અને મરવા પર પૂગ્યા, ઇવને જોયું કે જ્યાં ઇસ્માઇલ અલી ઇસ્લામ સાંડમાં રેતીમાં હુટેલા ઉતા હુટેલા નહીં એટલે લાઈ ડાઉન કરતા ઉતા અને રડતા ઉઠા અને આઠ પગ હિલાવતા ઉઠા, ત્યાંથી પાણી નીકળતું થયું અને એટલું પાણી નીકળતું થયું કે હાજર અલી ઇસ્લામ વરી કરવા લાગ્યા, ફિકર કરવા લાગ્યા કે આ બધું પાણી હામતું નીકળી જાય તો ખલાસ થઈ જવાનું છે. તો ઇવન પછી કહેવા લાગ્યા ઝમ ઝમ, અને એનું મતલબ છે કે રોક, સ્ટોપ, બંધ પર. અને ઇવનના આ થાતે ઇવન પાણીના ફરતે રેતી ઢગ કરવા લાગ્યા, ગાઝા કરવા લાગ્યા સાંડને એ પાણીના ફરતે, તો પાણી વચમાં કલેક્ટ થાય. અને એક હદીથમાં છે કે હાજર અલી ઇસ્લામ આવું નહીં કરતે તો ઝમઝમ પાણીનું નદી બની જાતે અને મક્કામાં આ પાણીનું રિવર બની જાતે. તો આ ઝમઝમ પાણીને લઈને યમનથી જુરહુમ જાટ ટ્રાઇબ બી મક્કામાં સેટલ થયેલા. તો ઝમઝમનું પાણી આવી રીતે ઓરિજિનેટ થયેલું. અને એક મિરેકલ ઓફ અલ્લાહ તાલા છે કે આજ લગીન એ પાણી હજુ બહેતું છે, સ્ટોપ નહીં થયેલું છે. હા, હાજર અલી ઇસ્લામ ઝમઝમ કહેવા લાગ્યા પણ અલ્લાહ તાલાની મરજી કે કિયામત લગીન આ પાણી ફ્લો થયા કરે ઇન્શાલ્લાહ. કેટલા વખત પછી આ જુરહુમ ટ્રાઇબને મક્કાથી એ લોકોએ કાઢી મૂકેલા ને એ લોકો જવા પહેલાં સ્પાઇટફુલનેસમાંથી કૂવોને બંધ કરી ગયેલા. તો જુરહુમ ટ્રાઇબ ત્યાં સેટલ થવા આવેલા જ્યારે લોકોએ જોયું કે ત્યાં પાણી છે. પણ જ્યારે જુરહુમ ટ્રાઇબને ત્યાંથી કાઢવામાં આવેલા મક્કાથી, તો એ લોકો ઇન સ્પાઇટ ફૂલનેસ આ કૂવો બંધ કરી ગયેલા. કેટલા વર્ષ માટે ઝમઝમનો કૂવો છુપાયેલો હતો. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દાદા અબ્દુલ મુત્તલિબે ફરીથી હોડ્યો અને કૂવો પાછો ખોલી કાઢ્યો. તો અબ્દુલ મુત્તલિબ, દાદા અબ્દુલ મુત્તલિબને પછી કૂવો મળ્યો અને ઇવને પાછો ખોલી કાઢ્યો. અને હવે આપણે ઝમઝમની ફઝીલત શું છે તેના બારામાં શીખે. તો ઓલરેડી મેં તમને કહેલું છે થોડુંક વસ્તુ કે જન્નતથી છે અને શિફા છે અને સાઇન ઓફ ઈમાન છે અને બીજું કે બેસ્ટ વોટર

on earth છે. નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મેરાજના વખત જાવા પિલ્લા સફર પર જા મેરાજનો સફર પર જાવા પિલ્લા જ્યારે ફરિશ્તા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો હાથ ઇવનનો દિલ ઝમઝમ હાથે દોવા આવેલા તો ઇવનનો મુબારક છાતી એ લોકો ખોલીને નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો હાથ દોવા દોયલું અને ફરિશ્તા એ પ્રોસેસ માટે એ સર્જરી માટે દરેક વસ્તુ જન્નતથી લઈ આવેલા ગોલ્ડ ટ્રે અને પાણી રેડવાનું જગ અને બધું ઝમઝમથી ફરિશ્તા લઈ આવેલા પણ પાણી દુનિયાનું પાણી હતું ઝમઝમનું પાણી તો નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો હાથ ઝમઝમનું પાણી હાથે ધોવામાં આવેલું અને પાછું છાતીમાં ફરિશ્તાએ મૂકી દીધેલું. આ બી એક ચમત્કાર છે, મિરેકલ ઓફ અલ્લાહ છે. બીજા હદીસમાં લખેલું છે કે ઝમઝમ એક જાતનું ખોરાક છે અને બીમારીની શિફા છે. તે આપણે કહી રહેલા છે તો આપણને આપણા બીમારને, આપણે કમઝોર લોકોને, બુઝુર્ગ લોકોને, દોહા લોકોને પોતાને બી ઝમઝમ પીવું જોઈએ. જ્યારે બીમાર હોય, જ્યારે કંઈ બીમારી હોય, વિટામિન અથવા તો ટોનિક કથા અમરેના વખતમાં જાત જાતના વિટામિન્સ મળે, જાત જાતના કેપ્સ્યુલ અને ગોળી અને ટોનિક અને સિરપ અને સાશે અને આ બધી વસ્તુ મળે અને આપણે દરરોજ પીએ કે ઓ બોડીમાં વિટામિન મળે. પણ આપણને કોશિશ કરવું જોઈએ કે ઝમઝમ ઘરમાં લાવીને દરરોજ આપણે ઝમઝમ બી પીએ. એમાં શિફા બી છે, એમાં ખૂબ બરકત બી છે. એક સહાબા રઝિયલ્લાહુ અન્હુએ કહેલું કે ઝમઝમ પીયાથી અમે ધરાઈ જતા અને એને પીયાથી અમારી ફેમિલી બી ખાવું વગર ધરાયેલા રહેતા અને પોયરાઓ બી તંદુરસ્ત રહેતા અને ગ્રો થતા. સુભાનલ્લાહ. તો એક સહાબા હું કે એ લોકો ગરીબ હતા, ખાવું નહીં હતું, પણ ઝમઝમ હાથે એ લોકો હેલ્ધી રહેતા, એ લોકો ઢરાયેલા રહેતા, એ લોકોના પોયરાઓ બી મોટા થતા અને હેલ્ધી મોટા થતા. સુભાનલ્લાહ. અબુ ઝર ગિફારીનું કહેવાનું છે કે જ્યારે ઇવન પહેલી વખત નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને મળવા ગયેલા, ઇવનની મુલાકાત થયેલી અને ઇવન મક્કા મુકરમા ગયેલા, ત્યારે ઇવનના પાસે એક મહિનો માટે કંઈ ખાવું નહીં હતું, બસ ઝમઝમ હતું ઇવનના પાસે. ને ઇવનને કંઈ તકલીફ નહીં પડેલી અને ઇવનનું કહેવાનું છે કે ઇવનનું વજન બી વધી ગયેલું એ ટાઈમ પર, ઇવનનું વેટ બી વધી ગયેલું એટલું કે પેટ ઇવનનું નીકળી આવેલું, ઇવનને કઈ જાતની કમઝોરી બી નહીં હતી. સુભાનલ્લાહ. તો અબુ ઝર ગિફારી કે ઇવન મક્કા આવેલા ગરીબ માણસ કંઈ ખાવું બી નહીં હતું, ઝમઝમ પીયા કરતા અને એ ઝમઝમ પીયાથી ઇવન હેલ્થી રહ્યા, પેટ બી થોડુંક નીકળી આવ્યું અને કઈ જાતની કમઝોરી બી નહીં ઉઠી અને ઇવન હેલ્થી રહેલા. સુભાનલ્લાહ. તો આપણે શીખે કે ઝમઝમમાં ખૂબ વિટામિન્સ છે, ખૂબ મિનરલ્સ છે, શિફા છે. કોઈ ખાવું નહીં ખાતા હોય, બસ ઝમઝમનું પાણી પીએ તો એ તંદુરસ્ત રહે. હોસ્પિટલમાં બી આપણા બીમાર મરીજ લોકો હોય, આપણી ફેમિલી ફ્રેન્ડ્સમાં કોઈ બીમાર હોય તો એ લોકો માટે ઝમઝમ લઈ જવું જોઈએ. કદાચ ખાતા નહીં હોય, ખાવાનું આપી ટાઈપ નહીં હોય તો ઝમઝમ પાવું જોઈએ. એ બી ખોરાકના પખન છે. હવે 1971માં એક ઇજિપ્શિયન ડોક્ટરે કાગળ લખેલો કે ઝમઝમનું પાણી પીવા માટે ડ્રિંકિંગ પર્પસ માટે બરાબર નિમલે અને અનહેલ્ધી છે. આ એક ઇજિપ્શિયન ડોક્ટરે કાગળ લખેલો. તો સાઉદી અરેબિયાના કિંગ ફેઝલ તે વખત પર ઉઠા અને ઇવનને આ ખબર મળી તો ઇવનને શું કર્યું કે ઝમઝમના સેમ્પલ્સ યુરોપના લેબોરેટરીઝમાં ટેસ્ટિંગ માટે મોકલાવ્યા. આ સેમ્પલ મોકલાવ્યા અને પ્રૂફ કરવા માંગતા હતા કે ઝમઝમમાં એક્ચ્યુઅલી કેટલા બેનિફિટ છે, કેટલા ફાયદા છે. તો એ ટેસ્ટમાંથી રિઝલ્ટ આવ્યા
કે ઝમઝમ પાણીમાં બીજા પાણી કરતાં વધારે મેગ્નેશિયમ છે, એમાં વધારે કેલ્શિયમ છે. અને સુભાનલ્લાહ, એટલે આપણા હુજ્જાજ ઝમઝમ પીને ફ્રેશ રહે, તંદુરસ્ત રહે, હાઇડ્રેટેડ રહે. તો યુરોપના લેબોરેટરીઝમાં જે ટેસ્ટિંગ થયેલું તેના રિઝલ્ટ ઉઠા કે ઝમઝમ પાણી પીયા માટે બિલકુલ બરાબર અને હેલ્ધી છે. અને બીજું કે ઝમઝમ પાણીને કેમિકલથી ટ્રીટ બી નહીં કરવા પડે, ક્લોરિનથી સાફ બી નહીં કરવા પડે. બીજા બોટલ વોટર્સ, મિનરલ વોટર, સ્પ્રિંગ વોટર લોકો બોટલ કરે તો એમાં લોકોને ટ્રીટ કરવા પડે, ક્લોરિનથી સાફ કરવા પડે. પણ ઝમઝમનું પાણી દુનિયામાં દર શહેરમાં એ લોકો પાણી મોકલાવે, લોકો લઈ જાય, લોકો ત્યાંથી લાવે, તો કેમિકલ અને ક્લોરિનથી પ્યોર છે, સાફ છે, અને આપણને ફિકર નહીં કરવા પડે. બીજા પાણી જે લોકો બોટલ કરે, ભરે, તેને સાફ કરવા માટે એ લોકો ક્લોરિન વાપરે, કેમિકલ વાપરે, પછી બધી બધા પાઇપ્સમાં પંપ થાય. પણ ઝમઝમ માશાલ્લાહ એટલું પાક, એટલું સાફ, એટલું પ્યોર છે કે એને કંઈ ટ્રીટ નહીં કરવા પડે. ઝમઝમ આપણાથી ડાયરેક્ટ જમીનમાંથી પીઆઈ અને કંઈ આપણને થાહે નહીં, સુભાનલ્લાહ. તો ઝમઝમનો ટેસ્ટ જુદો જ છે. દુનિયામાં કંઈ પાણી ઝમઝમ જેવું ટેસ્ટ નહીં થાય. અને ઝમઝમનો કૂવો કોઈ દિવસ હુકાઈ બી નહીં ગીલું છે. જમાના પર જ્યારે હાજર અલી ઇસ્લામ અને ઇસ્માઈલ ઇસ્લામને આ મુબારક પાણી અલ્લાએ બક્ષેલો ત્યારથી અમરે લગીન આ પાણી ફ્લો થતું આવ્યું. અને એનું ટેસ્ટ, એનું સોલ્ટ કોમ્પોઝિશન, એના વિટામિન, એના મિનરલ્સ આજ લગીન હરખા રહેલા છે, સુભાનલ્લાહ. તો આ છે ઝમઝમની ફઝીલત. હવે બ્રેક પછી આપણે ફ્યુ યુસીસ અને ટીપ્સ વિથ ઝમઝમ શીખો.

0: ઝમઝમ પિયાનું સુન્નત તરીકો હું છે તે હવે આપણે શીખે. તો ઇન્શાલ્લાહ ઓવર નેક્સ્ટ ફ્યુ ડેઝ વીક્સ આપણે હુજ્જાજની મુલાકાત લેવા જાહું અને ઝમઝમ ખજૂર પિયા ખાવા જાહું અને આપણને શીખવું જોઈએ બરાબર કે સુન્નત તરીકો હું છે ઝમઝમ પિયા માટે. તો પહેલું વસ્તુ છે કે ઝમઝમ આપણને આપવામાં આવે તો આપણને રાઇટ હેન્ડમાં પકડવું જોઈએ અને પિયા પહેલાં આપણને નિયત બનાવવું જોઈએ કે આપણે કિના માટે પીતા છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહેલું કે ઝમઝમ જે મકસદ હાથે આપણે પીએ તે મકસદ માટે છે. તો કઈ બી આપણી આપણા નીડ્સ હોય, કદાચ શિફા, કદાચ માફી, મગફિરત, કદાચ તાકાત, કદાચ કઈ પ્રોબ્લમનું રેઝોલ્યુશન, કઈ બી નીડ્સ હોય તે મકસદ હાથે આપણાથી પીઆય. કઈ બી દુઆ હોય, કઈ બી આ દુનિયામાં કે આખિરતમાં આપણને જોતું હોય, કઈ બી ઇન્ટેન્શન હાથે આપણને પહેલાં મગજમાં દિમાગમાં વિચાર કરવું જોઈએ કે એ ઓકેના કેવો મકસદ હાથે આ ઝમઝમ પીતી છે. પછી કિબલાના તરફ ફેસ કરવું જોઈએ અને આપણથી ઊભી રહીને અથવા તો બેહીને બી પીઆય, ડઝન્ટ માટર. કોઈ લોકો ઊભા થાય, કોઈ લોકો બેહીને પીએ, પણ એ ડઝન્ટ મેક અ ડિફરન્સ. અને પીતી વખત બિસ્મિલ્લા, પીયા પહેલાં બિસ્મિલ્લા કહેવું જોઈએ અને થ્રી સિપ્સમાં પીવું જોઈએ. દરેક સિપના વચ્ચે બ્રેથ લેવું જોઈએ અને સુન્નત છે કે આપણે પેટ ભરીને પીએ. હામ ટુ એક ગલ્પમાંની થ્રી સિપ્સ કરીને અને ખૂબ બધું પીવું જોઈએ. આ છે આપણું સુન્નત ટ્રેડિશન. તો જ્યારે આપણે પીયા જાય ઝમઝમ તો યાદ રાખવું જોઈએ, હોલ્ડ ધ કપ ઇન રાઇટ હેન્ડ, કિબલાના તરફ મોરું કરવું જોઈએ, બેહીને અથવા તો ઊભી રહીને બિસ્મિલ્લા બોલવું જોઈએ, નિયત અને મકસદ વિચાર કરવું જોઈએ કે આપણું નિયત શું છે પીતી વખત, આપણું મકસદ શું છે કે અલ્લાહ પૂરું કરે, અલ્લાહ ફૂલફિલ કરે. પછી બિસ્મિલ્લા પડીને ત્રણ સિપ્સમાં પીવું જોઈએ, ગલ્પ ઇન વન ગોની કરવું જોઈએ અને જેટલું પીવું હોય તેટલું પીવું જોઈએ. તો ઓબ્વિયસલી ડિપેન્ડ, આપણે જ્યાં બેહવા જાય એ લોકો કેટલું દે, પણ એ લોકો કદાચ ઓફર કરે કે બીજું લેવો તો બીજું લેવું જોઈએ. બીજું વસ્તુ આપણાથી ઝમઝમ હાથે કરાય કે કોઈ ફ્યુ ડ્રોપ્સ છેલ્લે કપમાં બાકી હોય એ લોકો એ ફ્યુ ડ્રોપ્સ પછી હેડ, ફેસ, છાતી પર ચોપરે લગાડે અને દુઆ માંગે. આ બી આપણાથી કરાય. કોઈ લોકો ઝમઝમ પાણી બીમાર લોકો પર સ્પ્રિંકલ કરે અથવા તો પાય, ઇન્ટેન્શન હાથે કે એ લોકોને શિફા મળે. અને આપણને ખબર છે કે ઝમઝમ આપણને રિસ્પેક્ટ કરવું જોઈએ પાણીને, એને કેઝ્યુઅલીની વાપરવું જોઈએ કુકિંગમાં, નાવામાં, વઝુમાં, એને ધોરવું નહીં જોઈએ, એને વેસ્ટ નહીં કરવું જોઈએ. જ્યારે આપણે પોર કરતા, પોરિંગ ફ્રોમ ધ જગ ઓર ધ બોટલ ઇન ટુ ધ ગ્લાસ, તો એને સ્પિલ નહીં કરવું જોઈએ, બહુ હાચવીને ઝમઝમ વાપરવું જોઈએ, એક ડ્રોપ બી નહીં વેસ્ટ કરવું જોઈએ. તો અલ્લાહ તાલા આપણા બધાને ઝમઝમનું સુન્નત તરીકો પર પિયાનું પિયાની તોફીક દે અને આપણે બધી ઉમ્મીદ પૂરી કરે. હવે ઝમઝમ પિયાથી તમને ખબર છે કે કોઈને થાક હોય, કોઈને કમજોરી હોય, વીકનેસ હોય, તો ઝમઝમ પિયાથી આ હેલ્પ થાય. કેમ કે ઝમઝમમાં કેલ્શિયમ વધારે છે, તો કેલ્શિયમથી કોઈને વીકનેસ હોય ઇન ધ બોડી તે ચાલી જાય અને જાતું રહે. ઝમઝમના મિનરલ્સના લઈને કોઈ બી બીમારીનું ઇલાજ છે તે આપણે કહેલું છે કે એમાં શિફા છે, પણ એ નેચરલી એમાં વિટામિન્સ એટલા છે, મિનરલ્સ એટલા છે કે આપણને હેલ્થી બનાવે. ઝમઝમ પીયાથી આપણા બોડીના સેલ્સ સ્ટ્રોંગ થાય, ઝમઝમ પીયાથી ભૂખ નહીં લાગે, એપેટાઇટ ઓછો થાય. તો કોઈ વેટ લોસ પ્રોગ્રામ પર હોય, કોઈને વજન ઉતારવું હોય, કોઈ ડાયટ કરતો હોય, તો ઝમઝમ ઇન્ક્લુડ કરવું જોઈએ. આ વેરી ગુડ વેટ લોસ ડાયટ છે, કેમ કે આ ઝમઝમનું પાણી પીવાથી આપણે ધરાઈ જાય તો આપણે પછી ખાવું ઓછું ખાય. સુભાનલા, દરરોજ ઝમઝમ પીવાથી બોડીને બધી વિટામિન્સ અને બધા મિનરલ્સ મળી જાય અને બોડીનું ફિટનેસ લેવલ્સ બી વધી જાય. કોઈને આંખની બીમારી હોય અથવા તો આઈ સાઇટ નજર મજબૂત બનાવવું હોય તો ઝમઝમથી આંખ ધોવું જોઈએ. ઝમઝમ પીવાથી આપણું સ્ટામિના બી વધે એટલે બોડી સ્ટ્રોંગ થાય. સાઉદી અરેબિયામાં એક મશહૂર રનર, દોડવાવાળો રનર ઉઠો અને દર મારાથોન પહેલાં એ ઝમઝમનું પાણી પીતો અને એના લઈને એ રેસમાં કામયાબ રહેતો. સુભાનલા, સાઉદી અરેબિયામાં બી બીજા અરબ દેશોમાં કોઈને માથું દુખતું હોય અથવા તો ચક્કર આવે તો એ લોકો પનાડો અને આસ્પિરિનના બદલે લોકોને ઝમઝમ દે, એ લોકો ઝમઝમ પીએ અને એ લોકોનો હેડેક ક્યોર થઈ જાય. સુભાનલા, તો આ બી એનું બહુ સારું યુઝ છે. અને ઝમઝમના તો કેટલા બીજા ખૂબ બધા ફાયદા છે, આપણાને બસ રિસર્ચ કરવું જોઈએ, ફાઇન્ડ આઉટ કરવું જોઈએ. ઝમઝમ તમામ બીમારીની ઈલાજ છે, એક શિફા છે, એના યુસીસ બી બહુ છે. પણ આપણે ઝમઝમ બસ કોઈ હજ પરવા જાય ત્યારે આપણે પીએ અથવા તો રમઝાનના મહિનામાં આપણે કેથેથી બાય કરીને લાવે અને રમઝાનમાં ઇફતારી વખત પીએ, આ બહુ સારું છે. પણ આ ઝમઝમના ફાયદા શીખીને આપણી ઉમેદ હોવું જોઈએ, આપણી ખ્વાહિશ હોવું જોઈએ, આપણી વિશ હોવું જોઈએ કે આપણે વધારે ઝમઝમ લાવે, પીએ, ડેલી લાઈફમાં આપણે પીએ કે આપણે હેલ્થી રહે, આપણે સ્ટ્રોંગ રહે, અલ્લાહ આપણી તમામ પ્રોબ્લેમ્સનું હલ દે. તો એના માટે આપણને ઝમઝમ અમરે માશાલ્લા બીકોઝ ઓફ કાર્ગો ટ્રાન્સપોર્ટ આ બધી વસ્તુમાં ઇફિશિયન્ટ છે. પહેલાંના જમાનામાં તો કોઈ હજ પડવા જતો તો બોટલ ભરીને પોતે લાવતા ઝમઝમ. હવે ટ્રાન્સપોર્ટેશન બહુ ઇઝી થઈ ગયેલું છે અને એના લઈને ઝમઝમ ઇઝ રેડીલી અવેલેબલ. ઇસ્લામિક શોપ્સમાં મળે, લોકો ઇમ્પોર્ટ કરે. હા, મને ખબર છે કોઈ લોકો સ્કેમ બી કરે તો આપણને રિલાયબલ ટ્રસ્ટેડ સોર્સથી લાવવું જોઈએ. પણ જ્યાં મળતું હોય, જ્યાં આપણને મળે તો આપણને ડેલી યુઝ માટે લાવવું જોઈએ. સાઇન ઓફ ઈમાન છે જ્યારે આપણને વધારે પીવાનું ગમે તો આપણને ઇન્ક્રીઝ કરવું જોઈએ આપણું ઇનટેક ઓફ ઝમઝમ થ્રુ આઉટ ધ યર, બસ રમઝાનમાં અને હજ વખતે જ નહીં પણ ઓલ ધ ટાઈમ. અલ્લાહ તાલા પિલના મને અને બધા સાંભળવાવાળાને તોફીક દે. તો હવે તમે હુજ્જાજની મુલાકાત કરવા જાય તો જે આજે કહેલું છે તેના પર અમલ કરવાની કોશિશ કરજો. બીજા કોઈ હોય, તમારા બચ્ચાઓ, તમારી ઓલાદ, કોઈ બીજા મહેમાન, તો એ લોકોને બી સારી રીતે સમજાવજો કે આજે અમે આ શીખ્યા સારાભાઈ ગુજરાતી શોમાં કહેતા ઉઠા કે ઝમઝમની આ ફઝીલત છે. ઝમઝમ પીતી વખત તમે કંઈ બી દુઆ કરો, અલ્લાહ તાલા પૂરું કરે, તમારા માટે કબૂલ કરે. અને શીખાડવું જોઈએ એકબીજાને કે ઝમઝમ નોટ જસ્ટ ફોર્માલિટી કે ટ્રેડિશન કે કલ્ચર, એ બહુ મોટો સવાબ છે, કેટલો સારા અમાલ છે, એના કેટલા ફાયદા છે. અલ્લાહના તરફથી આપણા માટે એક ગિફ્ટ છે, એક નેમત છે. અને એને જરૂર આપણને અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ જ્યારે આપણે ઝમઝમ પાણી પીયા જાય. અલ્લાહ તાલા આપણા બધા હુજ્જાજને સેફલી સારી રીતે પાછા ઘેરે લઈ આવે. જે આવેલા છે પ્લીઝ યાદ રાખો કે તમારા બધા અમાલ, તમારે બધા દુઆ હજુ બી કબૂલ થાય. 40 ડેઝ માટે ખૂબ દુઆ કરતા રહેવો, ખૂબ સારા ઈબાદત કરતા રહેવો. અને મારા માટે અને બધા સાંભળવાવાળા માટે બી ખૂબ દુઆ કરજો. અલ્લાહ તાલા બધા હુજ્જાજને હજ મબરૂર હજ મકબૂર કબૂલ ફરમાવે, બધી ઈબાદત એ લોકોને કબૂલ કરે. અલ્લાહ તાલા આપણે બધાને, જે લોકો આ વર્ષ નહીં ગયેલા બધાને ઇન્શાલ્લાહ નેક્સ્ટ છે અને ફ્યુચરમાં બોલાવે ઇવનના ઘેરે. મારું નામ છે સારાબાઈ, મને તમારી દુઆઓમાં ખાસ યાદ કરજો. ફી અમાનિલ્લાહ.
1: والسلام عليكم ورحمة الله وبركاته.